0: कार्यक्रम खेतीवाड़ी हमरवावारा अमर हित्ता किसान भाई बोने ने आपनी बोन मनीषा ने आपनी बोन अंजलि नु
1: राम राम।
0: होवे भाई बोनो आप सब हम ले रिया हो आपणो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हो हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
2: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એકના વિષય ને હાથે। ભાઈન બોનો આસે કાર્યક્રમ મે અમારી અબ તકી વાતચીત નો વિષય હે કે જલવાયુ પરિવર્તન નો આ જે ટેમ ચાલી રહ્યો હે એને સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસ ને અનુકૂળ ખેતી ની આડી આપણને હરતે વધવું હોકા।
0: હવે
2: આપણે દેખી રહ્યો હો મનીષા બોન કે આ જે બદલતું મોસમ હે એ આપણા વલ્લે નવી ચુનૌતી હે। જલવાયુ પરિવર્તન નું જે અસર હે ઈ આપણે ખેતી માટે વધારે દેખવા આપણને મળી રહ્યું હે। આપણે દેખો કે આપણી જે ખેતી હે એ મોસમ ને ઉપર જ નિર્ભર રહે। પણ અવળીના ટાઈમ મેં આપણે દેખી રહ્યો અચાનક તેજ ગરમી કારેક વરસાદ પડી જાન કારે વરસાદ નહીં પડે ને લંબા ટાઈમ સુધી ઘણ એવો ક્ષેત્ર રહે હે એ હુકુ પડી જા।
0: હવે
2: આ જે બદલાવ હે એ કેવલ મોસમ ની અનિયમિતતા નથી કે આપણે દેખી રહ્યો કે જલવાયુ પરિવર્તન નું સંકેત હે।
0: હવે
2: આપણે કહી શકો કે જે ખેતી હે એ સંકેત હે જે આપણે ખેતી ને આપણી જે આજીવિકા હે બેને પ્રભાવિત કરે હે। તો આજે આપણે કાર્યક્રમમાં એ જાણુંગા કે હરતે આપણે સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસ ને અનુકૂળ ખેતી કરીને આણા જલવાયુ પરિવર્તન થકી બચી શકો।
0: હવે અંજલિ બોન તો આણા વિષય માટે આપણે ભાઈ બોનો કદી ઘણા અકાની વાતે રેંગા અબર હામળા આ ગીત ને મોરે કર આપણી વાતે।
2: હવે તો ભાઈ બોનો આપ હંબરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: ને મજબૂત બનાવેગા ને આપણે બી આગળ વધાવેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, આયા સવે વાત કરો તો આપણને મોસમ ને અનુસાર જ ખેતી ની યોજના બનાવી હોગા. આપણને ટેમ માટે નિર્ણય, ટેમ માટે ફસલ નું ચયન ને બારિશ આધારિત જે ખેતી હે એને અપનાવ્યું હોગા. કેમ કે મોસમ બદલાઈ ગયું હે, એના અનુસાર આપણે ખેતી ને બી આપણને બદલવું હોગા. અગર વર્ષા દેર ઉદી થાય હે તો બુવાઈ પ્રભાવિત થઈ જા, અગર વધારે પાણી પડી જા તો આપણી ફસલ ખરાબ થઈ જા. એવા મેં કિસાન ભાઈ બોન જે હે એને મોસમના બદલતા પેટર્ન ને સમજવું હોગા ને એને અનુસાર જ યોજના કરવી હોગા. અગર ગરમી નું ટેમ વધી ગયું હે તો જલ્દી બુવાઈ, વધારે તાપમાન સહન કરવા વાળી જે ફસલે હે એ આપણને કરવી હોગા. ને અગર વર્ષા કમ થઈ રહી હે તો કમ પાણી મેં ઉગવા વાળી જે કિસ્મે હે એનો આપણને ચયન કરવો હોગા. ભાઈ બહેનો, આ બદલાવ કેવલ વિકલ્પ જ નથી બલ્કિ આવા વાળા ટાઈમ ની જરૂરત હે. કે અગર આપણે મોસમ ને અનુસાર ખેતી કરંગા, એને અનુસાર જ યોજના બનાવંગા તો જ આપણને લાભ મળેગા. આપણે જે ખેતી હે એ આપણે કહી શકો કે ઘાટાનું સોતો થઈ શકા.
0: હવે અંજલિ બોન, એને સાથે ભાઈન બોનને કેવું ચાંગા કે વણને પરંપરાગત બીજનો ઉપયોગ કરવો હે, વણને સુરક્ષિત ભવિષ્યની નીવ, સ્થાનીય બીજો મે છુપી સહનશીલતા ને આત્મનિર્ભરતા ને પરંપરાગત બીજોનું ચયન અણી પ્રક્રિયાનો સખત મહત્વપૂર્ણ હિસ્સો હે. સ્થાનીય ને પારંપરિક જે બીજ હિ વિ કેવલ ફસલ માટે જ નથી બલ્કિ પેઢીઓને અનુભવ ને જ્ઞાનનો સંગ્રહ બી હે. આ બીજ હિ વિ આપણે ક્ષેત્રની મિટ્ટી, જલવાયુ ને પરિસ્થિતિઓને અનુસાર અસલ રહે હે. એમ કે આપણે કહી શકો કે એમ હુકુ સહન કરવાનું ને પાણીની કમી હોવાન બાદ બી વધવાનું ને કીટક હતી લડવાની ક્ષમતા રહે એ વધારે રહે. અંજલિ બોન, આદિવાસી સમુદાય મેં દેશી બીજનું જો સંરક્ષણ હે ને ઉપયોગ હે વણને ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલ્કિ વણને આત્મનિર્ભર ને સંસ્કૃતિની પહેચાનને બી મજબૂત કરે હે. આજે આપણે ભાઈ બોનને જરૂરત હે કે વે અણ બીજને અપનાવીને બીજક હતી બી સાંજા કરી ને નવી પેઢીઓ તક બી પહોંચાવે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતે કરી રહ્યો કે જલવાયુ પરિવર્તનના આણા ટેમ મેં આપણે સ્થાનીય જ્ઞાન ને સામુદાયિક પ્રયાસ અનુકૂળ ખેતીની દિશા મેં હળતે અગાડી વધ ને આનો હું ફાયદો થઈ શકે. તો આના વિશે માટે ઘણા કની વાતે અગાડી બી આપણે ભાઈન બોન થી કે આપણે આમસ કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈન બોનો ને આપણે હામરાવી દા ગીત મોરે કર આપણી વાતે.
0: હવે અંજલિ બોન, તો ભાઈન બોનો હામળો આ ગીત.

0: માઇનબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત થકી પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતને જાણ્યું કે હરતે આપણને પરંપરાગત જ્ઞાન ને નહીં સમજને વૈશ્વિક સંતુલન બનાવીને રાખવું હોગા. એને સાથે આપણે જાણ્યું કે આપણને મોસમને અનુસાર ખેતીની યોજના કરવી હોગા. એને સાથે મનીષાબોન આપણે એ બી આપણા ભાઈ બહેનોને બતાડ્યું કે પરંપરાગત બીજ આપણે બદલે હેતે જરૂરી હે. આ સવે વાત કરો જીવિત મિટ્ટી ને મજબૂત ફસલની, તો ભાઈ બહેનો મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ખેતી જે રહે એ અસલ થાકા. અગર મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો ફસલ ભી મજબૂત નહીં થઈ શકે. આપણે કેવું ચંગા ભાઈ બહેનો ને મનીષા બોન કે જલવાયુ પરિવર્તન જે થઈ રહ્યું હે એનમે અગર આપણી મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો આપણને ઘણા કાને નુકસાન હે. જૈવિક તત્વ તકી ભરપૂર મિટ્ટી જે રહેગા એ વધારે ટાઈમ સુધી આપણી જે ચીજે હે એને રોકીને રાખી શકેગા. પૌધાને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરેગા ને આને બદલે આપણને ગોબરની ખાદ, કમ્પોસ્ટ, હરી ખાદ, ફસલ અવશેષનો ઉપયોગ કરવો હોગા, જે આની મિટ્ટી બદલે ઘણા જરૂરી હે. એને સાથે આપણે જે રાસાયણિક ખાદ હે એનો વધારે ઉપયોગ નથી કરવો, કેમ કે આપણી મિટ્ટીને કમજોર કરી દે હે ને મિટ્ટી મેં જે જલ ધારણ કરવાની ક્ષમતા રહે હે ને જે એની ઉર્વરતા રહે હે એને કમ કરી દે હે. એટલે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર આપણને મિટ્ટીને જીવિત રાખવું હે એને પોષણ બનાવીને રાખવું હોગા, જે જલવાયુ પરિવર્તનની ખિલાફ લડવા મેં ખુદને મજબૂત બનાવી શકેગા.
1: હવે અંજલિબોન એને સાથે આપણે ભાઈ બહેનોને જળ સંરક્ષણ કરવું હે ને હર પાણીની બૂંદની મહત્વને સમજવું હે. આપણે દેખો કે જળ સંરક્ષણ આજે ખેતીની સબકતી મોટી જરૂરત બની ચૂક્યું હે. ખાસ કરીને આપણે દેખો કે ઝરણા ક્ષેત્ર મેં પાણીની કમી હે, વા હર બૂંદનું મહત્વ હે વો વધારે વધી જાય હે. આપણે પરંપરાગત તરીકા ખતી મેળબંધી કરવી હે, ખેતો માટે તાલાબ બનાવવા હે, ચેક ડેમ બનાવવા હે ને મલ્ચિંગ ને અપનાવવું હે. આ કેવલ પાણી નથી રોકતી બલકે આ મિટ્ટીની નમીને બી બનાવીને રાખે હે. ભાઈન બુનો અગર આપણે ખેતરની નમી બની ખતી રહેગા તો વણા ખતી આપણે ફસલ હે વે હુકાયગા ની ને સમય માટે જીવિત બી રહી શકેગા. ને એને સાથે આપણે કેવું ચાંગા કે ઉત્પાદન માટે બી અસર નહીં પડેગા. અંજલિ બુન એની સાથે અંજલિ બુન આપણે દેખો કે આદિવાસી સમુદાય હિ વી પેલ ખતી આ કઈ પરંપરાગત જળ સંરક્ષણ ઉપાય હિ વી કરતા આવી રહી હે, જેને આપણે ફેર ખતી અપનાવવાની ને મજબૂત કરવાની આવશ્યકતા હે. ભાઈન બનો આ ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલકે આ પૂરા ક્ષેત્રને જળ સ્તરને બી વધાવે હે ને હદારે હે.
0: હવે નિશાબોન આપે સહી કીધું આયસ અગર વાત કરો હો ફસલની વિવિધતાની, તો ભાઈન બનો આપને કેવું ચંગા કે આ જે ચીજે હે અવડેના ટાઈમે ઘણી જરૂરી હે.
1: હવે
0: જોખમ મે સુરક્ષા જે હે એ ફસલ વિવિધતા જલવાયુ સંકટને ટાઈમે આપણા સુરક્ષા કવચની વાણી કામ કરેગા. અગર કિસાન ભાઈ બોન કેવલ એક જ ફસલ માટે નિર્ભર રહેગા તો આપણે દેખાંગા કે એ ખરાબ થવા બાદ એને ઘણું નુકસાન ઉઠાવવું પડેગા. પણ ખેત મેં અલગ અલગ પ્રકારની ફસલે જેમ કે અનાજ, દાલે, તિલહન ને સબ્જી એક હાથે લગાડંગા તો જોખમ કમ હોગા.
1: હવે
0: કહી શકો કે આંતકી એણને કહી શકો કે આંતકી ન કેવલ એણની આર્થિક સુરક્ષા થાગા બલકી આપણે જે પરિવાર હે એનું પોષણ સ્તર ભી મજબૂત થાકા. વિવિધતા આપણે પ્રકૃતિનો નિયમ હે, જે વખત આપણે આને ખેતીમાં અપનાવંગા તો આપણે વધારે સ્થિર ને ટીકાઉ પ્રણાલીનું નિર્માણ કરી પંગા. પોષણવાળી અને દિશા મેં એક નાની સી પહેલ થઈ શકે, જે આપણે ઘર મેં સબ્જીએ, ફળ, હરે પત્તેદાર સબ્જીએ ઉગાવીને પરિવારને તાજા ને પોષક આહાર ભી ઉપલબ્ધ કરાવેગા ને એને સાથે આપણા ઘર મેં જે સૂરો હે, મહિલા હે એના સ્વાસ્થ્ય બદલે ભી જરૂરી રહે. બદલતા ટાઈમ મેં બજાર મેં આપણે દેખો હ કે ખાદ્ય પદાર્થની જે ઉપલબ્ધતા હે ને કિંમત હે એ બે વધારે થઈ ગઈ હે, એવા મેં પોષણવાળી એક મજબૂત સુરક્ષા કવચ ને રૂપ મેં કામ કરેગા.
1: એને સાથે અંજલિબેન આપણે ભાઈ બહેનોને આ સમજવું હોગા કે જલવાયુ પરિવર્તન જેવી બડી ચુનૌતીનું સમાધાન આપણ એકલા નથી કરી શકતા હે. એને બદલે આપણે સામૂહિક પ્રયાસની બી આવશ્યકતા હે. ગ્રામ સ્વરાજ સમૂહ, કિસાન સમૂહ, મહિલા સમૂહ અને યુવા મળીને આમ સમસ્યાનો જો વિષય હે એને કાફી હદ તક કમ કરી શકે હે, અનુભવ સાંજા કરી શકીએ, સામુદાયિક નિર્ણય લઈ શકીએ હે ને આણખતીસ બદલાવ આવેગા ને આપણે ખેતી હે વે બી પ્રભાવી બનેગા ને ટીકાઉ બનેગા. એને સાથે આપણે દેખો કે સામુદાયની ભાગીદારી જે હે આપણે ખેતીની એક એવી પ્રણાલી વિકસિત કરે હે જેણ ખતે આપણે વર્તમાનની જરૂરતે બી પૂરી થાયગા ને આવા વાળી પેઢી હે વણન બલદે બી આ સંસાધન સુરક્ષિત રહી પાયગા.
0: હવે મનીષાબોન આપે સહી કીધું, આપણે કહી શકો કે બદલતા ટાઈમ મેં આપણને આ સમજવું હોગા કે આપણને આના ટાઈમ ને અનુસાર જ ખેતીની તૈયાર કરવું હોગા. હવે કેમ કે આ વિકલ્પ હે જે આવા વાળી પેઢી બદલે ને અવડેના ટાઈમ મેં આપણે બદલે ઘણું જરૂરી હે. વાઈનબોનો એને સાથે આપણને પશુપાલન ભી કરવું હોગા. પશુપાલનનું સમન્વય જલવાયુ અનુકૂળ બદલે એક સશક્ત મોડલ થઈ શકે. કેવું ચંગા કે પશુ થકી મળવા વાળું ગોબર, મૂત્ર આપણે ખેતર મેં જૈવિક ખાદ બનાવે હે. આપણે કેવું ચંગા કે ખેત તકી મલવા વાળું જે ચારો હે એ આપણે પશુઓ બદલે ઉપયોગી રહે તો આ એવું ચક્ર હે જેન તકી સંસાધન સહી જગ્યા ઉપયોગ થઈ જાયગા અને બાળતાની જે નિર્ભરતા હે એ ભી કમ થાગા. તો ભાઈ બહેનો અમે આપને ઈસ કેવું ચંગા કે અગર આપણે પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખો ને આપણે સ્થાનીય જ્ઞાનને અપનાવો ને મળી જુલીને આ કાર્ય કરો તો આ જલવાયુ પરિવર્તનની જે ચુનૌતી હે એને આપણે અવસર મે બદલી પાંગા, એક આત્મનિર્ભર સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી પાંગા.
1: હવે અંજલિ બોન, તો આપણે ભાઈ બોન ખાતે આના વિશે માટે ઘણા આકાની વાતે થઈ ગઈ હે ને આપણે દેખી રહીએ ટેમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ ખાતે સૂટ પડવાનું સૂટર તે પડે પણ જાતે ખાતે પહેલે એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈ બોનું ગીત તો આશું પૂરું ને અણસ ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સૂટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારે અણપત્તા માટે.
1: હવે ભાઈ બોનો અમાર પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આણા ફોન નંબરમાંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ તેમ માટે એક ના વિશે ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમારી હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું ઘણીમાન સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ ઘુમર મેં આપણે ભાઈ બોનો તકી વાતચીત નું વિષય હૈ કે કમ ઉમ્ર મેં શાદી ની સમસ્યા ને એનો હું પ્રભાવ પડે હૈ.
0: હવે
1: આજે કાર્યક્રમ મેં આપણે જાણંગા હરતે આ જે વિષય હૈ એ ચર્ચા નું વિષય બની ચુક્યો હૈ. આપણે દેખો કે પરિવાર ગામ ને આવા વાળી જે પેઢી હૈ આમ તકી એનું ભવિષ્ય પ્રભાવિત થઈ શકે. આજે આપણે કાર્યક્રમ મેં જાણંગા કે આની સમસ્યા તકી આપણે બોનો ને હરતે બચાવી શક ને હરતે આ જે સમસ્યા હૈ એ આપણી બોનની જિંદગી ને પ્રભાવિત કરે હૈ.
0: હવે અંજલિ બોન, તો આના વિષય માટે આપણે બોને ખતી ઘણા આકાની વાતે રીંગા અબર હમણા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: अंजलि बोन गीत ते आंशु पूरु अणा गीत बाद एक वगत फेरे स्वागत कर रहा आपड़े बोनन नु कार्यक्रम घूमर में जिनकी अंजलि बोन गीत थे की पहले विषय बताड़ियों हतु की आज अपन बात करवा वाला हाँ की कम उम्र में आपड़े जी बोनन ने शादी करावी ना की એને ખાતે હું સમસ્યા થાય હે ને એનો આપણે બોને માથે હું પ્રભાવ પડે હેમ
1: હવે
0: અંજલિબેન આપણે દેખો કે બાલ વિવાહ કમ ઉંમર મે વિવાહ આજની સબકદી મોટી ગંભીર સમસ્યા બની ચુક્યું હે કાનૂને વિવાહને ન્યૂનતમ આયુ નિર્ધારિત કરી હે ફિર ભી આપણ ઘણા સ્થાનમાં દેખો કે સોરિયની શાદી હેવે કમ ઉંમર મે કરાવી નાખે આ કેવલ એક સામાજિક પરંપરા નથી બલ્કિ આપણે બોનને સ્વાસ્થ્ય શિક્ષા અને આત્મનિર્ભરને સન્માન ખાતી જોડ્યું ખોતું વિશે હે કમ ઉંમર મે શાદી નો પ્રભાવ આપણે દેખો કે આપણે બોન તક સીમિત નથી રહેતું બલ્કિ વણને પરિવાર વણને સૂર અને પૂરા સમાજ માટે પડે હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો કે શાદી જીવન નો એક સપ્ત કે મહત્વપૂર્ણ નિર્ણય રહે હે આ કેવલ બે મનકનું નથી રહેતું બલ્કિ બે પરિવારોનું રિશ્તો રહે એવા મેં સહી ટાઈમ માટે ફેસલો લેવો અને સમજદારી થકી ફેસલો લેવો ઘણો જરૂરી હે જેવી વખત કમ ઉંમર મે શાદી થઈ જા તો ઘણા આકારની ચુનૌતીઓ સભાને હામે આવે હે જેનું અસર વ્યક્તિ પરિવાર ને સમાજ માટે પડે હે પણ આજના ટાઈમ માં આપણે દેખી રહ્યા કે કેવલ ચુનૌતીની ચર્ચા નથી બલ્કિ આ સમજવાની હે કે હરતે આપણને સહી નિર્ણય લેવો હે શિક્ષા અને જાગૃતતા ને માધ્યમ થકી આપણે હરતે બહેતર ભવિષ્યનું નિર્માણ કરી શક કેમ કે આપણે દેખ કે હર કામનું એક ઉચિત ટાઈમ રહે જેવી વખત ખેતરમાં આપણે બીજ બોવ હ તે વખત સહી મોસમ ને અનુસાર આપણે બીજ બોવ હ તો આપણે ફસલ અસલ મળે હે એમાં આપણે જીવનના મોટા જે ફેસલા હે એ બી અગર ટાઈમ માટે લ તો જ આપણને એનું બહેતર પરિણામ મળે હે કેમ કે યુવા અવસ્થા જે હે એ શીખવાની ને વ્યક્તિત્વ વિકાસની અવસ્થા રહે શિક્ષા પ્રાપ્ત કરવાની ખુદના પગ માટે ઉભો થવાનું ટાઈમ રહે જેવી વખત સોરણ સૂર્ય અણી ટેમ ભણાઈ કરે હે અલગ અલગ કૌશલ વિકાસ માટે ધ્યાન આલે હે તો એનાનું જે ભવિષ્ય હે એ વધારે બહેતર બને હે ને એ આત્મવિશ્વાસી ને સક્ષમ ભી બની પાય હે
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો કે જયારે આપણે કણિક સૂર્યની કમ ઉંમર શાદી કરાવી નાખી તેવી શારીરિક ને માનસિક ને ભાવનાત્મક રૂપ ખતી પરિપક્વ નથી થતી હે આપણે કહી શકો કે કમ ઉંમર મે જે વિવાહ થાય હે બાલ વિવાહ કે હે વનને આપણે દેખો કે આપણે ભારત મે હે જે સૂર્યને શાદી બલદે કાનૂની નિયમ રાખ્યું હે કે સોરીને શાદી થાય ગા 18 સાલની સોરી વેગા તારેસવીની શાદી થઈ શકે ગા ને સોરે બલદે રાખ્યું હે કે 21 વર્ષ વેગા તો જ આપણને સોરાની શાદી કરી શકો ત્યાં નિયમોનું બી આપણે પાલન કરવું જોઈએ આપણે એની સાથે વાત કરો કે કમ ઉંમર મે શાદીને શું કારણ થઈ શકે તે આપણે દેખો કે આ સામાજિક પરંપરા હે આ એનું સબખત મોટું કારણ હે આપણે દેખો કે કઈ પરિવાર હે જ્યાં પુરાણા રીતિ રિવાજ ને સામાજિક દબાવને કારણ બી આપણે સોરીની શાદી હેવે જલ્દી કરાવી નાખે હે ઘણા કાન પરિવાર દેખો કે ગરીબ મેન કારણ ભી સૂર્યન શાદી હે જલ્દી કરાવી નાખે હે વણન માટે આર્થિક જિમ્મેદારી આવી જી હે પૈસા ને કમી રહે હે તે એવી ગરીબી ને કારણ આપણે સૂર્યન શાદી હે જલ્દી કરાવી નાખે હે ને ઘણા કન ગાંવ ને પરિવાર મે આપણે દેખો કે શિક્ષણ કમી ને કારણ ભી વી આપણે સૂર્યન ની શાદી હે બાલ વિવાહ કરાવી નાખે હે ને એવી ઘટના આપણે અધિક દેખવા મળે હે
1: હવે મનીષા બુન આપે સહી કીધું આપણે દેખો કે અગર સોરો સૂરી ભણાઈ ને ઉંમર મે ભણાઈ કરે હે તો ઈ આત્મનિર્ભર બની પાય હે આપણા જીવનના જે નિર્ણય હે એ સમજદારી થકી લઈ શકે શિક્ષા કેવલ નોકરી પાવાનું માધ્યમ નથી શિક્ષા વ્યક્તિને આત્મવિશ્વાસ આલે હે સહી ગલતની સમજ આલે હે ને જીવનમાં આવાવારી જે ચુનૌતી હે એનાનો સામનો ઈ આસાની થકી કરી પાય હે એની સાથે આપણે દેખો હો કે ઘણા એવા ગામ હે જે સૂર્ય ભણાઈ જારી નથી રહેતી એ અપના પૂરો નથી કરી પાતી ને એનાની કમ ઉંમર મે શાદી કરાવી દીધી હે એને કારણે આપણે દેખો કે સૂર્યની જે જિંદગી હે એ ખરાબ થઈ સા કમ ઉંમર મે એના માથે ઘણા કાનું બોજ આવી સા એને કારણે આપણે દેખો કે કુપોષણની સમસ્યા અને ઘણા કાની સમસ્યા આપણને અગાડી આપણા સમાજમાં દેખવા મળે હે તો કેવું છે ભાઈ બોનો કે કમ ઉંમર મે શાદી કરાવવું કોઈ વ્યક્તિગત સમસ્યા નથી આ એક એવી સામાજિક સમસ્યા હે જે સમાજને અગાડી બળવા થકી રોકે હે
0: હવે અંજલિ બોન આપે સહી કીધું જેમ કે આપણે કાર્યક્રમ ને માધ્યમ કથી ભાઈ બોન કથી વાતે ચાલી રહી હે આગે બી આપણે વાતે કરંગા કે આપણે શિક્ષા હે વેને ખતે આપણ સૂર્ય ને હેતે બસાવી શક ને માનસિક તનાવ ને અવસાદ નો હું પ્રભાવ પડે આપણે બોનો માટે ઘણા કાની વાતે અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતી
1: હવે

0: શાદી કરાવી દો બોનો ની તો એનું એના ને માતા હું પ્રભાવ પડે હે. આપડે ભાઈન બોનો ને કેવું ચંગા કે હર માતા પિતા આપડે સોરું નું અસલ ભવિષ્ય ની યોજના બનાવે હે. ઘણી વખત સામાજિક દબાવ, પરંપરા ની સુરક્ષા ની ચિંતા ને કારણ પરિવાર જે હે એ જલ્દી શાદી નો નિર્ણય લે હે. પણ અગર પરિવાર જે હે એ સૂર્ય ની શિક્ષા, સ્વાસ્થ્ય ને આત્મનિર્ભરતા ને પ્રાથમિકતા આલેંગા તે એના ને બહેતર અવસર આલેંગા. પરિવાર ને હમસૂસ હોય સૂર્ય જે હે એ જેટલો સક્ષમ રહેગા એટલો જ એનું ભવિષ્ય જે હે એ મજબૂત બની પાકા. આપણે દેખો કે ઘણા એવા ક્ષેત્ર હે જે કમ ઉમ્ર મેં સૂર્ય સૂર્ય ની શાદી તો કરાવી દે હે, પણ મોટો થવા બાદ ઘણી વખત એવું થાય કે અગર એ ભણાઈ કરતસ રહે હે તે વખત એનાનું જે મન હે એ આમનું તેમનું ભટકી સા, તેના મેં લડાઈ ઝઘડા બેર એ સબ શરૂ થઈ સા હે. એને કારણ આપણે દેખો હ કે બે પરિવાર મેં અશાંતિ બની સા, તો આનું જે પ્રભાવ હે એ સૂર ને એના ને હાથે આવા વાળી જે પીડી હે એના ને માથે ભી પડે હે. તો આપણા ને સબને આ સમજવું હોગા કે કમ ઉમ્ર મેં આપણે કારે ભી શાદી નો નિર્ણય નથી લેવો, કેમ કે આ એવો નિર્ણય હે જેને તકી ઘણા કાની જિંદગી જોડી તકી રહે. એવા મેં આ નિર્ણય આપણા ને તે વખત લેવું હે જે વખત સૂર્ય જે હે એ નિર્ણય લેવા મેં સક્ષમ હો.
1: હવે અંજલિબુન એની સાથે આપણે દેખો કે ઘણા અકાના માતા પિતા આપણે એવા રહી કે વી સૂર્ય ની સુરક્ષા ને લઈને ચિંતિત રહે, એન કારણ ભી વી આપણે સૂર્ય ની હે શાદી જલ્દી કરાવી નાખે હે. ઘણા અકાના મન કા આપણે દેખો કે બાલ વિવાહ ને દુષ્પરિણામ ને કાનૂન ની જાણકારી નથી રાખતે હે, એન કારણ ભી વી આપણે સૂર્ય ની શાદી હે જલ્દી કરાવી નાખે. આઈસ અગર વાત કરે કે આપણે બોનો ને કમ ઉમ્ર મેં શાદી કરાવી નાખે એન ખતી વણન માં હું પ્રભાવ પડે, આપણે દેખો કે શિક્ષા માટે સખત મોટો નકારાત્મક પ્રભાવ પડે હે. કમ ઉમ્ર મેં આપણે

0: સૂર્યની શાદી કરાવી નાખી તે વનની ભણાઈ હે વિવેશમાં સૂટી જાય હે. વનનું જ્ઞાન ને કૌશલ ને ભવિષ્ય બી પ્રભાવિત થાય હે. એવામાં પણ દેખ કે ઉચ્ચ શિક્ષા વે નથી પ્રાપ્ત કરી પાતી. રોજગારનો અવસર કમ મળે હે. વનને આર્થિક રૂપ કથી બીજા માટે નિર્ભર રહેવું પડે હે. શિક્ષા ને બિના આપણે બોને અધિકાર ને બી અવસર ખતી બી વંચિત રહે. આયસ અગર વાત કરો કે આપણે સ્વાસ્થ્ય માટે બી ગંભીર પ્રભાવ પડે હે. કમ ઉંમરમાં પણ દેખ કે અગર આપણે ઘરની સૂર્યને શાદી કરાવી નાખો તો વણાને વિકાસ નથી થતું હે. એવામાં પણ દેખ કે વિવાહ અને માતૃત્વ જો સ્વાસ્થ્ય હે વણામાં બી જોખમ આવી જાય હે. ગર્ભાવસ્થા જેવી સમસ્યાએ પેદા થવા લાગી જાય હે. કમ ઉંમરમાં શાદી કરાવી નાખો તે આપણે સૂર્યને કુપોષણ જેવી સમસ્યા થઈ શકે. પ્રસવને દોરાન જે આપણે ખતર રહી વી વધી જાય હે. શિશુ મૃત્યુ દર હે વે બી ભાઈ બહેનો વધતી જાય હે. અત્યારે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે કમ ઉંમરમાં માં બનવા ખાતી આપણે જે ઘરની સોરી હે વણનું જીવન ને વણનું સ્વાસ્થ્ય બી પ્રભાવિત થાય હે ને વણે ઘણા અક્કાની પરેશાનીઓનો બી સામનો કરવો પડે હે.
1: હવે મનીષા બોન હર મા બાપ જે હે આપણા સોરાને ખુશ ને સુરક્ષિત દેખવું ચાહે હે. પણ સચ્ચી સુરક્ષા કેવલ જલ્દી ફેસલો લેવામાં નથી બલ્કિ સહી ફેસલામાં રહે હે. જીવનના ઘણા એવા મહત્વપૂર્ણ નિર્ણય રહે હે જેનું પરિણામ હંમેશા અસલ આવે એવું નથી રહેતું. જે વખત આપણે સમજદારી તકી તૈયારી તકી પરિપક્વતાને હાથે નિર્ણય લહ તો એનું પરિણામ આપણને અસલ મળે હે. આજે આવશ્યકતાની વાતની હે કે આપણે આપણા સૂર અને સૂર્યને હપનને અવસર આલ, એણાની શિક્ષાને મહત્વ આલ, એણાને આત્મવિશ્વાસ વધાડ ને એણાને પગે માટે ઉભો થવાની શક્તિ આલ. જે વખત એક યુવા શિક્ષિત રહેગા જાગૃત રહેગા આત્મનિર્ભર બનેગા તે વખત આપણા જીવનના નિર્ણય જે હે ઈ વધારે સમજદારી તકી ને જિમ્મેદારી તકી લઈ પાગા. સમાજમાં વાસ્તવિક પ્રગતિ કેવલ ઘણા કાના આવિષ્કાર વિકાસ કરવા તકી નથી બલ્કિ તે વખત દેખાય હે જે વખત હર સૂરો ભણે ભણાઈ પ્રાપ્ત કરે ને હર સૂરી આગાડી વધવાના જે અવસર હે ઈ પ્રાપ્ત કરે ને યુવા આપણા ભવિષ્યને સ્વયં બનાવે હે. એવું વાતાવરણ બનાવવા બદલે આપણાને સૂર અને સપનને વધારે મહત્વ આપવું હે. ન કી જે સામાજિક ચીજે યા અમને તેમનેની વાતે સાંભળીને આપણે આપણા સૂરોનું વિવાહ કરાવો આવી ચીજ આપણને નથી કરવી. આપણે વિવાહ આપણે સૂરોનો તારસ કરવો હે જે વખત એણાની જે ઉંમર હે ઈ પૂરી થઈ ગઈ હોવે.
0: હવે અંજલી બોન એને સાથે કાર્યક્રમની માધ્યમ કથી આપણે બોનને કેવું ચાંગા કે યુવા હે એ સમાજની આપણે સબકથી મોટી શક્તિ હે. તે આપણે યુવા સાથી હે વણને બાલ વિવાહનું વિરોધ કરવું જોઈએ. શિક્ષાનો પ્રચાર કરવો જોઈએ ને સોશિયલ મીડિયાના માધ્યમ કથી બી લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ. આપણે બોનને સન્માન ને વનન અધિકાર મે બી સમર્થન આપવું જોઈએ. આપણે દેખો કે યુવા જયારે જાગૃત થાયંગા તારે આપણે સમાજમાં હે સકારાત્મક પરિવર્તન આવી શકેગા. એને સાથે કેવું ચાંગા કે કમ ઉમ્ર મેં શાદી આપણે બોનને જીવનમાં અનેક સંભાવનાઓને સીમિત કરી નાખે હે. વનની શિક્ષા સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા સન્માનમાં ઘેરું પ્રભાવ નાખે હે. બાલ વિવાહ કેવલ એક સામાજિક સમસ્યા નથી હે ભાઈ બોનો, બલકે વિકાસ ને માનવીય અધિકારે જોડ્યું ખૂતું એક વિષય હે. એક શિક્ષિત સ્વસ્થ અને આત્મનિર્ભર બોન મજબૂત પરિવારને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરે હે. એટલે ભાઈ બોનો આપણે સબને મળીને બાલ વિવાહ જેવી કુપ્રથા હે એને સમાપ્ત કરવી હે ને આપણે ઘરની સોરીની શિક્ષા બલદે બળાવો આલવો હે ને આપણે ઘરની બોને હે વણને સમાન અવસર બી પ્રદાન કરવા હે. તો ભાઈ બોનો આપણ કહી શકો કે જયારે આપણે ઘરની બેટી હે વે આપણે સપનો પૂરો કરેગા વણને અવસર મળેગા તારે આપણે સમાજ વાસ્તવમાં પ્રગતિશીલ ને સશક્ત બની શકે ગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર તકી આજે કાર્યક્રમ મેં આપણી બોને તકી ઘણી અસલ વાતે થઈ ગઈ હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું.
0: હવે
1: તો સૂટા તો પડો પણ સાથે પહેલા હમરી લાયક ગીત ને મોરે પડો સૂટા.
0: હવે અંજલી બોન તો ભયન બોનો હમળા ગીત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम खेतीवाड़ी हमरवावारा मार हित्ता किसान भाई बोने ने आपनी बोन मनीषा ने आपनी बोन अंजलि नु
1: राम राम।
0: होवे भाई बोनो, आप सब हम ले रिया हो आपणो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हो हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
2: હવે ભાઈન બુનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એકના વિષય ને હાથે। ભાઈન બુનો, આ કાર્યક્રમ મેં અમારી અબ તકી વાતચીત નો વિષય હૈ કે જલવાયુ પરિવર્તન નો આ જે ટેમ ચાલી રહ્યો હૈ એને સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસ ને અનુકૂળ ખેતી ની આડી આપણને હરતે વધવું હોકા।
0: હવે
2: આપણે દેખી રહ્યો હો મનીષા બોન કે આ જે બદલતું મોસમ હૈ એ આપણા વલ્લે નવી ચુનૌતી હૈ। જલવાયુ પરિવર્તન નું જે અસર હૈ ઈ આપણે ખેતી માટે વધારે દેખવા મેં આપણને મળી રહ્યું હૈ। આપણે દેખો હો કે આપણી જે ખેતી હૈ ઈ મોસમ ને ઉપર જ નિર્ભર રહે હૈ, પણ અવડીના ટાઈમ મેં આપણે દેખી રહ્યો અચાનક તેજ ગરમી, કારેક વરસાદ પડી જાન, કારે વરસાદ નહીં પડે ને લંબા ટાઈમ સુધી ઘણા એવો ક્ષેત્ર રહે હૈ એ હુકુ પડી જા।
0: હવે
2: આ જે બદલાવ હૈ ઈ કેવલ મોસમ ની અનિયમિતતા નથી, બલ્કિ આપણે દેખી રહ્યો કે જલવાયુ પરિવર્તન નું સંકેત હૈ।
0: હવે
2: આપણે કહી શકો કે જે ખેતી હૈ એ સંકેત હૈ જે આપણે ખેતી ને આપણી જે આજીવિકા હૈ બેને પ્રભાવિત કરે હૈ। તો આજે આપણે કાર્યક્રમમાં એ જાણુંગા કે હરતે આપણે સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસ ને અનુકૂળ ખેતી કરીને આણા જલવાયુ પરિવર્તન થકી બચી શકો।
0: હવે અંજલિ બોન, તો આણા વિષય માટે આપણે ભાઈ બોનો કદી ઘણા અકાની વાતે રહેગા અબર હમણાં આ ગીત ને મોરે કર આપણી વાતે।
2: હવે તો ભાઈ બોનો, આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: પાસફરો કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કને વાતને જાણ્યું કે હરતે આપણને પરંપરાગત જ્ઞાન ને નહીં સમજને વૈશ્વિક સંતુલન બનાવીને રાખવું હોગા. એને સાથે આપણે જાણ્યું કે આપણને મોસમને અનુસાર ખેતીની યોજના કરવી હોગા. એને સાથે મનીષાબુન આપણે એ બી આપણા ભાઈ બહેનોને બતાડ્યું કે પરંપરાગત બીજ આપણે બદલે હેતે જરૂરી હે. આ સવે વાત કરો જીવિત મિટ્ટી ને મજબૂત ફસલ ની, તો ભાઈ બહેનો મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ખેતી જે રહે એ અસલ થાકા. અગર મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો ફસલ ભી મજબૂત નહીં થઈ શકે. આપણે કેવું ચંગા ભાઈ બહેનો ને મનીષા બોન કે જલવાયુ પરિવર્તન જે થઈ રહ્યું હે એનમાં અગર આપણી મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો આપણને ઘણા કાના નુકસાન હે. જૈવિક તત્વ તકી ભરપૂર મિટ્ટી જે રહેગા ઈ વધારે ટાઈમ સુધી આપણી જે ચીજે હે એને રોકીને રાખી શકેગા. પૌધને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરેગા ને આને બદલે આપણને ગોબરની ખાદ, કમ્પોસ્ટ, હરી ખાદ, ફસલ અવશેષ નો ઉપયોગ કરવો હોગા, જે આની મિટ્ટી બદલે ઘણા જરૂરી હે. એને સાથે આપણે જે રાસાયણિક ખાદ હે એનો વધારે ઉપયોગ નથી કરવો, કેમ કે આપણી મિટ્ટીને કમઝોર કરી દે હે ને મિટ્ટી મેં જે જલ ધારણ કરવાની ક્ષમતા રહે હે ને જે એની ઉર્વરતા રહે હે એને કમ કરી દે હે. એટલે આપણે ભાઈ બહેનો કેવું ચંગા કે અગર આપણને મિટ્ટીને જીવિત રાખવું હે એને પોષણ બનાવીને રાખવું હોગા, જે જલવાયુ પરિવર્તન ખિલાફ લડવા મેં ખુદને મજબૂત બનાવી શકેગા.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે ભાઈ બોનને જળ સંરક્ષણ કરવું હે ને હર પાણીની બૂંદની મહત્વને સમજવું હે. આપણે દેખો કે જળ સંરક્ષણ આજે ખેતીની સબખતી મોટી જરૂરત બની ચૂક્યું હે. ખાસ કરીને આપણે દેખો કે ઝરણા ક્ષેત્ર મેં પાણીની કમી હે, વા હર બૂંદનું મહત્વ હે વો વધારે વધી જાય હે. આપણે પરંપરાગત તરીકા ખતી મેળબંધી કરવી હે, ખેતો માટે તાલાબ બનાવવા હે, ચેક ડેમ બનાવવા હે ને મલ્ચિંગ ને અપનાવવું હે. આ કેવલ પાણી નથી રોકતી બલકે આ મિટ્ટીની નમીને બી બનાવીને રાખે હે. ભાઈ બુનો, અગર આપણે ખેતરની નમી બની ખતી રહેગા તો વણા ખતી આપણે ફસલ હે વે હુકાયગા નહીં ને સમય માટે જીવિત બી રહી શકેગા. ને એને સાથે આપણે કેવું ચાંગા કે ઉત્પાદન માટે બી અસર નહીં પડેગા. અંજલિ બુન, એની સાથે અંજલિ બુન આપણે દેખો કે આદિવાસી સમુદાય હિ વી પેલ ખતી આ કઈ પરંપરાગત જળ સંરક્ષણ ઉપાય હિ વી કરતા આવી રહી હે, જેને આપણે ફેર ખતી અપનાવવાની ને મજબૂત કરવાની આવશ્યકતા હે. ભાઈ બહેનો, આ ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલકે આ પૂરા ક્ષેત્રને જળ સ્તરને બી વધાવે હે ને હદારે હે.
0: હવે મનીષાબુન આપે સહી કીધું, આયસ અગર વાત કરો હું ફસલની વિવિધતાની, તો ભાઈ બહેનો આપને કેવું ચંગા કે આ જે ચીજે હે આપણેના ટાઈમમાં ઘણી જરૂરી હે.
1: હવે
0: જોખમ મેં સુરક્ષા જે હે એ ફસલ વિવિધતા જલવાયુ સંકટને ટાઈમમાં આપણા સુરક્ષા કવચની વાણી કામ કરેગા. અગર કિસાન ભાઈ બહેન કેવલ એક જ ફસલ માટે નિર્ભર રહેગા તો આપણે દેખુંગા કે એ ખરાબ થવા બાદ એને ઘણું નુકસાન ઉઠાવવું પડેગા. પણ ખેતમાં અલગ અલગ પ્રકારની ફસલે જેમ કે અનાજ, દાલે, તિલહન ને સબ્જી એક હાથે લગાડંગા તો જોખમ કમ હોગા.
1: હવે
0: કહી શકો કે આંતકી એણને કહી શકો કે આંતકી ન કેવલ એણની આર્થિક સુરક્ષા થાગા બલ્કિ આપણે જે પરિવાર હે એનું પોષણ સ્તર ભી મજબૂત થાકા. વિવિધતા આપણે પ્રકૃતિનો નિયમ હે, જઈ વખત આપણે આને ખેતીમાં અપનાવંગા તો આપણે વધારે સ્થિર ને ટીકાઉ પ્રણાલીનું નિર્માણ કરી પંગા. પોષણવાળી અણી દિશામાં એક નાની સી પહેલ થઈ શકે, જે આપણે ઘરમાં સબ્જીએ, ફળ, હરે પત્તેદાર સબ્જીએ ઉગાવીને પરિવારને તાજા ને પોષક આહાર ભી ઉપલબ્ધ કરાવેગા ને એને સાથે આપણા ઘરમાં જે સૂરો હે, મહિલા હે એના સ્વાસ્થ્ય બદલે ભી જરૂરી રહે. બદલતા ટાઈમમાં બજારમાં આપણે દેખ કે ખાદ્ય પદાર્થની જે ઉપલબ્ધતા હે ને કિંમત હે એ બે વધારે થઈ ગઈ હે, એવા મેં પોષણવાળી એક મજબૂત સુરક્ષા કવચને રૂપમાં કામ કરેગા.
1: એને સાથે અંજલિ બન આપણે ભાઈ બહેનોને આ સમજવું હોગા કે જલવાયુ પરિવર્તન જેવી બડી ચુનૌતીનું સમાધાન આપણ એકલા નથી કરી શકતા હે. એને બદલે આપણે સામૂહિક પ્રયાસની બી આવશ્યકતા હે. ગ્રામ સ્વરાજ સમૂહ, કિસાન સમૂહ, મહિલા સમૂહ અને યુવા મળીને આ સમસ્યાનો જો વિષય હે એને કાફી હદ તક કમ કરી શકે હે, અનુભવ સાંજા કરી શકીએ, સામુદાયિક નિર્ણય લઈ શકીએ હે ને આણખતીસ બદલાવ આવેગા ને આપણે ખેતી હે વે બી પ્રભાવી બનેગા ને ટીકાઉ બનેગા. એને સાથે આપણે દેખો કે સામુદાયની ભાગીદારી જે હે આપણે ખેતીની એક એવી પ્રણાલી વિકસિત કરે હે જેણ ખતે આપણે વર્તમાનની જરૂરતે બી પૂરી થાયગા ને આવા વાળી પેઢી હે વણન બલદે બી આ સંસાધન સુરક્ષિત રહી પાયગા.
0: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે કહી શકો કે બદલતા ટાઈમ મેં આપણને આ સમજવું હોગા કે આપણને આના ટાઈમને અનુસાર જ ખેતીની તૈયાર કરવું હોગા, કેમકે આ વિકલ્પ હે જે આવા વાળી પેઢી બદલે ને આવડેના ટાઈમે આપણે બદલે ઘણું જરૂરી હે. વાઈનબોનો એને સાથે આપણને પશુપાલન ભી કરવું હોગા. પશુપાલનનું સમન્વય જલવાયુ અનુકૂળ બદલે એક સશક્ત મોડલ થઈ શકે. કેવું ચંગા કે પશુ થકી મળવાવાળું ગોબર, મૂત્ર આપણે ખેતર મેં જૈવિક ખાદ બનાવે હે, આપણે કેવું ચંગા કે ખેત તકી મલવાવરું જે ચારો હે એ આપણે પશુ બલ્લે ઉપયોગી રહે, તો આ એવું ચક્ર હે જેનતે કી સંસાધન સહી જગ્યા ઉપયોગ થઈ જાયગા ને બાળતાની જે નિર્ભરતા હે એ ભી કમ થાગા. તો ભાઈ બનો અમે આપને એ જ કેવું ચંગા કે અગર આપણે પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખો ને આપણે સ્થાનીય જ્ઞાનને અપનાવો ને મળી જુલીને આ કાર્ય કરો, તો આ જલવાયુ પરિવર્તનની જે ચુનૌતી હે એને આપણે અવસર મેં બદલી પાંગા, એક આત્મનિર્ભર સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી પાંગા.
1: હવે અંજલિબન, તો આપણે ભાઈ બોન ખાતે આના વિશે માટે ઘણા આકાની વાત થઈ ગઈ હે, ને આપણે દેખી રહીએ ટેમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ ખાતે સૂટ પડવાનું, સૂટ તે પડે પણ જાતે ખાતે પહેલે એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે? એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જિતના ઉસકે ભાઈ કો?
4: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
2: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરેં, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમાર હિત બોન ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિ નું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું ઘણી માન સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ ઘુમર મેં આપણે ભાઈ બોનો થકી વાતચીત નો વિષય હૈ કે કમ ઉમ્ર મેં શાદી ની સમસ્યા ને એનો હું પ્રભાવ પડે હૈ.
0: હવે
1: આજે કાર્યક્રમ મેં આપણે જાણંગા હરતે આ જે વિષય હૈ એ ચર્ચા નો વિષય બની ચુક્યો હૈ. આપણે દેખો કે પરિવાર ગામ ને આવા વાળી જે પેઢી હૈ આંત કી એનું ભવિષ્ય પ્રભાવિત થઈ શકે. તાજે આપણે કાર્યક્રમ માં એ જાણંગા કે આની સમસ્યા થકી આપણે બોનો ને હરતે બચાવી શક ને હરતે આ જે સમસ્યા હૈ એ આપણી બોનો ની જિંદગી ને પ્રભાવિત કરે હૈ.
0: હવે અંજલિ બોન, તો આના વિષય માટે આપણે બોને ખતી ઘણા આકાની વાતે રીંગા અબર હમણા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: ત્યાં નિયમોનું બી આપણે પાલન કરવું જોઈએ. આપણ એની સાથે વાત કરો કે કમ ઉમ્ર મેં શાદી ને હું કારણ થઈ શકે, ત્યાં પણ દેખ હ કે આ સામાજિક પરંપરા હે, આ એનું સૌથી મોટું કારણ હે. આપણ દેખ હ કે કઈ પરિવાર હે જ્યાં પુરાણા રીતિ રિવાજ ને સામાજિક દબાવ ને કારણ બી આપણે સોરી ની શાદી હેવે જલ્દી કરાવી નાખે હે. ઘણા કન પરિવાર દેખ હ કે ગરીબ રે હે, મેન કારણ બી સોરીયન શાદી હવે જલ્દી કરાવી નાખે હે. વર્ણન માટે આર્થિક જિમ્મેદારી આવી જી હે, પૈસા ને કમી રે હે, તે એવી ગરીબી ને કારણ આપણે સોરીયન શાદી હવે જલ્દી કરાવી નાખે હે. ને ઘણા કન ગાંવ ને પરિવાર માં આપણે દેખ કે શિક્ષણ કમી ને કારણ બી આપણે સોરીયન ની શાદી હવે બાલ વિવાહ કરાવી નાખે હે, ને એવી ઘટના આપણે અધિક દેખવા મળે હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખ હો કે અગર સોરો સોરી ભણાઈ ને ઉમર મેં ભણાઈ કરે હે તો ઈ આત્મનિર્ભર બની પાય હે, આપણા જીવનના જે નિર્ણય હે એ સમજદારી થકી લઈ શકે. શિક્ષા કેવલ નોકરી પાવાનું માધ્યમ નથી, શિક્ષા વ્યક્તિને આત્મવિશ્વાસ આલે હે, સહી ગલતની સમજ આલે હે, ને જીવનમાં આવા વારી જે ચુનૌતી હે એનો સામનો ઈ આસાની થકી કરી પાય હે. એની સાથે આપણે દેખો હો કે ઘણા એવા ગામ હે જે સૂર્ય ભણાઈ જારી નથી રહેતી, એ સપનો પૂરો નથી કરી પાતી, નેણાની કમ ઉંમરમાં શાદી કરાવી દીધી હે. એને કારણે આપણે દેખો હ કે સૂર્યની જે જિંદગી હે એ ખરાબ થઈ સા, કમ ઉમ્ર મેં એણાને માથે ઘણા કાનું બોજ આવી સા. એને કારણે આપણે દેખો હ કે કુપોષણની સમસ્યા ને ઘણા કાની સમસ્યા આપણને અગાડી આપણા સમાજમાં દેખવા મળે હે. તો કેવું છોંગા ભાઈ બોનો કે કમ ઉમ્ર મેં શાદી કરાવવું કોઈ વ્યક્તિગત સમસ્યા નથી, આ એક એવી સામાજિક સમસ્યા હે જે સમાજને અગાડી બળવા થકી રોકે હે.
0: હવે અંજલિબોન આપે સહી કીધું, જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કરતી ભાઈ બોન કરતી વાતે ચાલી રહી હે, આગે બી આપણે વાતે કરંગા કે આપણે શિક્ષા હે વેને ખતે આપણ સૂર્યને હેતે બસાવી શક, ને માનસિક તનાવ ને અવસાદ નો હું પ્રભાવ પડે આપણે બોનો માટે ઘણા કાની વાતે અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતી.
1: હવે

0: ભાઈનબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણા પાછા ફર કાર્યક્રમ ઘૂમર મેં. જેમ કે આજે મનીષાબોન કાર્યક્રમ મેં આપણી બોનો થકી ઘણી અસલ વાતે ચાલી રહી હૈ કે હર તે કમ ઉમ્ર મેં અગર આપણે શાદી કરાવી દઉં બોનોની તો એનું એણાને માતે હું પ્રભાવ પડે હે. આપણા ભાઈનબોનોને કેવું ચંગા કે હર માતા પિતા આપણા સોરોનું અસલ ભવિષ્ય ની યોજના બનાવે હે. ઘણી વખત સામાજિક દબાવ, પરંપરા અને સુરક્ષાની ચિંતાને કારણ પરિવાર જે હે એ જલ્દી શાદીનો નિર્ણય લે હે. પણ અગર પરિવાર જે હે એ સોરોની શિક્ષા, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આલેંગા તી એણાને બહેતર અવસર આલેંગા. પરિવારને હમસૂસ હોય સોરો જે હે એ જેટલો સક્ષમ રહેગા એટલો જ એનું ભવિષ્ય જે હે એ મજબૂત બની પાકા. આપણે દેખો કે ઘણા એવા ક્ષેત્ર હે જે કમ ઉમ્ર મેં સોરો સોરીની શાદી તો કરાવી દે હે, પણ મોટો થવા બાદ ઘણી વખત એવું થાય કે અગર એ ભણાઈ કરતસ રહે હે તે વખત એણાનું જે મન હે એ આમનું તેમનું ભટકી સા, તેણામે લડાઈ ઝઘડા બેર એ સબ શરૂ થઈ સા હે. એને કારણે આપણે દેખો કે બે પરિવાર મેં અશાંતિ બની જા, તો આનો જે પ્રભાવ હે એ સોરો ને એણાને હાથે આવા વાળી જે પીડી હે એણાને માથે ભી પડે હે. તો આપણને સબને આ સમજવું હોગા કે કમ ઉમ્ર મેં આપણે ક્યારે ભી શાદીનો નિર્ણય નથી લેવો, કેમ કે આ એવો નિર્ણય હે જેને તકી ઘણા કાની જિંદગી જોડી ટકી રહે હે. એવા મેં આ નિર્ણય આપણને તે વખત લેવું હે જઈ વખત સોર જે હે એ નિર્ણય લેવા મેં સક્ષમ હો.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખા કે ઘણા અકાને માતા પિતા આપણે એવું રહી કે વી સૂર્યની સુરક્ષાને લઈને ચિંતિત રહે, એન કારણ બી વી આપણે સૂર્યની હે વી શાદી જલ્દી કરાવી નાખે હે. ઘણા અકાને મન કા આપણે દેખો કે બાલ વિવાહ ને દુષ્પરિણામ ને કાનૂન ની જાણકારી નથી રાખતે હે, એન કારણ બી વી આપણે સૂર્યની શાદી હવે જલ્દી કરાવી નાખે. આજ અગર વાત કરે કે આપણે બોનોને કમ ઉમ્ર માં શાદી કરાવી નાખે એન ખતી વર્ણન માંથી હું પ્રભાવ પડે, આપણે દેખો કે શિક્ષા માટે સખત મોટો નકારાત્મક પ્રભાવ પડે હે. કમ ઉમ્ર મેં આપણે ઘરની સોરીની શાદી કરાવી નાખી તે વણની ભણાઈ હે વિવેશ મેં સુટી જાય હે. વણનું જ્ઞાન ને કૌશલ ને ભવિષ્ય ભી પ્રભાવિત થાય હે. એવામાં પણ દેખ કે ઉચ્ચ શિક્ષા વે નથી પ્રાપ્ત કરી પાતી, રોજગારનો અવસર કમ મળે હે, વણને આર્થિક રૂપ ખતી બીજા માટે નિર્ભર રહેવું પડે હે. શિક્ષા ને બિના આપણે બોનને અધિકાર ને ભી અવસર ખતી ભી વંચિત રહે. આયસા અગર વાત કરો કે આપણે સ્વાસ્થ્ય માટે ભી ગંભીર પ્રભાવ પડે હે. કમ ઉમ્ર માં પણ દેખ કે અગર આપણે ઘરની સૂર્યને શાદી કરાવી નાખો તો વણને વિકાસ નથી થતું હે. એવામાં પણ દેખ કે વિવાહ અને માતૃત્વ જો સ્વાસ્થ્ય હે વણામાં ભી જોખમ આવી જાય હે. ગર્ભાવસ્થા જેવી સમસ્યાએ પેદા થવા લાગી જાય હે. કમ ઉમ્ર માં શાદી કરાવી નાખો તે આપણે સૂર્યને કુપોષણ જેવી સમસ્યાએ થઈ શકે. પ્રસવ ને દોરાન જે આપણે ખતર રહી વી વધી જાય હે. શિશુ મૃત્યુ દર હે વે બી ભાઈન બોનો વધતી જાય હે. અત્યારે આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે કમ ઉમ્ર મેં માં બનવા ખતી આપણે જે ઘરની સોરી હે વણનું જીવન ને વણનું સ્વાસ્થ્ય ભી પ્રભાવિત થાય હે ને વણે ઘણા અક્કાની પરેશાનીઓનો ભી સામનો કરવો પડે હે.
0: હવે મનીષા બોન, હર મા બાપ જે હે આપણા સોરોને ખુશ ને સુરક્ષિત દેખવું ચાહે હે, પણ સચ્ચી સુરક્ષા કેવલ જલ્દી ફેસલો લેવામાં નથી બલ્કી સહી ફેસલામાં રહે હે. જીવનના ઘણા એવા મહત્વપૂર્ણ નિર્ણય રહે હે જેનું પરિણામ હંમેશા અસલ આવે એવું નથી રહેતું. જે વખત આપણે સમજદારી તકી, તૈયારી તકી, પરિપક્વતા ને હાથે નિર્ણય લહ તો એનું પરિણામ આપણને અસલ મળે હે. આજે આવશ્યકતાની વાતની હે કે આપણે આપણા સોરને સૂર્યને સપનને અવસર આલ, એણાની શિક્ષાને મહત્વ આલ, એણાને આત્મવિશ્વાસ વધાડ ને એણાને પગે માટે ઉભો થવાની શક્તિ આલ. જે વખત એક યુવા શિક્ષિત રહેગા, જાગૃત રહેગા, આત્મનિર્ભર બનેગા તે વખત એ આપણા જીવનના નિર્ણય જે હે એ વધારે સમજદારી તકી ને જિમ્મેદારી તકી લઈ પાકા. સમાજમાં વાસ્તવિક પ્રગતિ કેવલ ઘણા કાના આવિષ્કાર વિકાસ કરવા તકી નથી બલકી તે વખત દેખાય હે જે વખત હર સૂરો ભણે, ભણાઈ પ્રાપ્ત કરે ને હર સૂરી આગાડી વધવાના જે અવસર હે એ પ્રાપ્ત કરે ને યુવા આપણા ભવિષ્યને સ્વયં બનાવે હે. એવું વાતાવરણ બનાવવા બદલે આપણાને સૂરને સપનને વધારે મહત્વ આપવું હે, ન કી જે સામાજિક ચીજે યા અમને તેમનેની વાતે સાંભળીને આપણે આપણા સૂરોનું વિવાહ કરાવો આવી ચીજ આપણને નથી કરવી. આપણે વિવાહ આપણે સૂરોનો તારે જ કરવો હે જે વખત એણાની જે ઉમ્ર હે એ પૂરી થઈ ગઈ હોવે.
1: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમની માધ્યમ કથી આપણે બોનને કેવું ચાંગા કે યુવા હે એ સમાજની આપણે સબકથી મોટી શક્તિ હે, તે આપણે યુવા સાથી હે વર્ણન બાલ વિવાહનું વિરોધ કરવું જોઈએ, શિક્ષાનો પ્રચાર કરવો જોઈએ ને સોશિયલ મીડિયાના માધ્યમ કથી ભી લોકોમાં જાગૃતતા ફેલાવી જોઈએ. આપણે બોનને સન્માન ને વર્ણન અધિકાર મેં ભી સમર્થન આપવું જોઈએ. આપણે દેખો કે યુવા જયારે જાગૃત થાયંગા તારે આપણે સમાજમાં હે સકારાત્મક પરિવર્તન આવી શકેગા. એને સાથે કેવું ચાંગા કે કમ ઉમ્ર મેં શાદી આપણે બોનને જીવન મેં અનેક સંભાવનાઓને સીમિત કરી નાખે હે. વણની શિક્ષા, સ્વાસ્થ્ય, આત્મનિર્ભરતા, સન્માનમાં ઘેરું પ્રભાવ નાખે હે બાલ વિવાહ કેવલ એક સામાજિક સમસ્યા નથી હે ભાઈ બોનો, બલ્કિ વિકાસ ને માનવી અધિકારી જોડ્યું ખુતું એક વિષય હે. એક શિક્ષિત સ્વસ્થ અને આત્મનિર્ભર બોન મજબૂત પરિવાર ને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરે હે. એટલે ભાઈ બોનો, આપણે સબને મળીને બાલ વિવાહ જેવી કુપ્રથા હે એને સમાપ્ત કરવી હે, ને આપણે ઘરની સોરીની શિક્ષા બલદે બઢાવો આલવો હે, ને આપણે ઘરની બોને હે વર્ણને સમાન અવસર બી પ્રદાન કરવા હે. તો ભાઈ બોનો, આપણ કહી શકો કે જયારે આપણે ઘરની બેટી હે વે આપણે સપનો પૂરો કરેંગા વર્ણને અવસર મળેગા તારે આપણે સમાજ વાસ્તવ મેં પ્રગતિશીલ ને સશક્ત બની શકેગા.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણી બોને થકી ઘણી અસલ વાતે થઈ ગઈ હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
1: હવે
0: તો સૂટા તો પડો, પણ સાથે પહેલા હમરી લઈ કર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે અંજલિ બોન, તો ભયન બોનો હમળા ગીત.